0: એને ઉમેર ઉર્મા વાદને એક ઓવરવ્યૂ કી આવશ્યકતા થી ન હોને કે ચલતે બરાબર આપ દુર્ઘટનાએ હુઆ કરતી હૈ સર. દૂસરા સબસે બડા કારણ હૈ કે બચ્ચે જો હૈ સ્કૂલ મે જાતે હૈ રાજકીય મધ્ય વિદ્યાલય મે સબસે બડા ડર યે રહેતા હૈ કે એક્સિડેન્ટ હોને કા ડર રહેતા હૈ કભી કભી હો ભી જાતા હૈ ક્રોસ કરને મે બહુત દિક્કત હૈ.
1: દોસ્તો અભી આપ ખુરમાબાદ ગાંવ કે લોગો સે કી ગઈ બાતચીત સુન રહે થે. ખુરમાબાદ ગાંવ કે કુછ ઓર લોગો સે કી ગઈ બાતચીત સુનને સે પહેલે આઈએ હમ આપકો સુનવાતે હૈ એક પ્યારા સા ગીત. લતા મંગેશકર કી આવાજ મે યે ગીત જો હમ આપકો સુનવાને જા રહે હૈ દોસ્તો, ઇસકે ગીતકાર હૈ કેએલ પરદેશી, સંગીતકાર ઉત્તમ જગદીશ, ઓર ફિલ્મ કા નામ હૈ પિન્ટર બાબુ.